0: ભારત પ્રાય ગંડા ધુંધું સડકસીમા અતિક્રમણ નગરો સડકસીમામાં અસ્થા એવં સ્થાયી સમયસીમા નિર્માણ નગર સડકો નાવી ઠલ તથા પાણી નિકાસ બંધ હોન નદી સવારી ચલાઉંદા લેન અનુસાર પાલના કરો રો ગરાઉ સવારી ચલાઉંદા ટ્રાફિક નિયમકો પાલના કરો સવારી સાધુમાં ઝુંડીએર વા સ્પોટમાં બસીર યાત્રા નગર સડકો ક્ષમતા ભંડા બળી ભાગ પ્રયોગ નગર જેબ્રા ક્રોસિંગ બાટો માત્રી બાટો કાટને કર સડકો તત્કાળ મર્ભકુમાર ગણી કરો યાત્રાકો ક્રમમાં કોઈ સમસ્યા ભય નજીકો પ્રહરીલાઈ ખબર કરો
1: આંતરિક મામલા તથા કાનૂન મંત્રાલય કોશી પ્રદેશ દ્વારા જનહિતમાં જારી સંદેશ
2: માનવ વેશભૂષા તથા ઓસાર પસાર જઘન્ય અપરાધ હો
3: તપાઈકો ચિંજાનકો વ્યક્તિ વા અરૂ કસૈલે રોજગારી દિને નામમાં પ્રલોભન નપારી લડાઈ ફકાઈ અવૈધાનિક રૂપમાં વિદેશમાં પુર્યાવલાન પોસ્ટ કરાઉ કસૈલે એસો લોભ દેખાએ ઘર પરિવાર આસંત ર ઓડા કાર્યાલયમાં જાણકારી દિયો
2: વેશભૂષા ર ઓસાર પસારબાટ બચાઉ શિપ સિકાઉ ર સ્વદેશની આત્મનિર્ભર બનાઉ માનવ વેશભૂષા તથા ઓસાર પસારકો રોકથામ ગરી નાગરિક દાયિત્વ પૂરા ગરાઉ
4: નેપાલ સરકાર વિજ્ઞાપન બોર્ડ
5: કુમુ બહુમુખી કેમ્પસમાં સ્નાતક તહ પ્રથમ વર્ષકો ભર્ન સંબંધી સૂચના
6: વિગત 34 વર્ષદેખી યોગ્ય દક્ષ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ ર વ્યવસ્થાપન હુદી આયો સુલખુંડુ બહુમુખી કેમ્પસમાં શૈક્ષિક સત્ર 2083-84માં સ્નાતક તહ બીએ બીએડ ર બીબીએસ પ્રથમ વર્ષક ભર્ના કાર્યક્રમ નિમ્ન અનુસાર ભેગો બહેરા સંબોધિત વિદ્યાર્થીઓલાઈ જાણકારી કરાઈ
5: ભર્ના કાર્યક્રમ હોને મિતિ
6: ભર્ના મે 2083 સાલ શ્રાવણ 1 ગતિદેખી 231 ગતિસમ્મ કક્ષા સંચાલન 2083 સાલ અસોજ 1 ગતિદેખી રજીસ્ટ્રેશન ફારમ ભરીના 2083 સાલ મંગસીર મસાંતસમ્મ
5: થપ જાણકારી કા લાગી સંપર્ક નંબરહરુ 9851-01056 9841-63-53-37 ર 0385-20456 ઉદ્ધવ કુમાર શર્મા કેમ્પસ પ્રમુખ સોલુખુંબુ